0: મરાઠી વાણી આકાશવાણી
1: નમસ્કાર, સ્વાગત હૈ આપ સભી કા આકાશવાણી રેનબો પર. આપ સુન રહે હૈ